0: වැක්සින් ජොහම එම් කෑර් එමර් වැක්සින්ද මරකදක වඩාගන්නම හම හිලේ ජහදේ එච්චමේ මස්සෙන් හඳන් කොද්ද ඇති මේ හත්ත කොල්ලම්මන් තකොට රෝගාබුණක ඔලන මේ කහද දත්ත බලි ඉංග ෆරම ෆුර්තම සුවාද ඇකේග ෆුර්තම සුවාද වර බෑවර ලෝවල හුන්නෙච්ච වර බෑවර ලෝවල හුන්නෙච්ච එකමක ඒක ෆින් හර්ලා හුන්නෙච්ච ඒ කොංච
1: ස්පන්ජ
0: ස්පන්ජ අරන සුවාද රංගල් ස්පන්ජ කෝ රංගල් බරාබර වරගින හැම්බි බරාබර තෝති හැම්බි කන්න දෝ දෙවස් වලද මම දැනියේ ෆරියාද දෙවස් වලකි දැන් හුන්නෙච්ච එකමක දැන් නේල එච්ච කි කොබ
1: ફોના
0: બરાબર ને
1: બોલુગાળા ફોના
0: બોલુગાળા ફોના બરાબર રહેમી મે તિવતે હમ દેસવાલ ગસ જો બરાબર દે ફહેમવી મા કોબા ગેનસ દે લવે કે બેનવા દવે કે કોબા
1: બારી બેગે લવે
0: ખા કો મે ખાસ કલાન
1: આડો હા ઓયા મે ના દે હાથ કોરામી દુબે
0: બરાબર બર શુક્રિયા ને ફરિયા બરાબર શુક્રિયા ઓર મે ટીમ કે ફરાતો મસ બરાબર શુક્ર અદા કરમ ફરિયા તિ કરી મસે કતે આદે અતિ દોડન લે ઓર મે હમ બરાબર શુક્ર અદા કરમ મે ખાસ કરે એમ વકીલ આમે ફરિયા
1: બબ્બા
0: બરાબર શુક્રિયા ફરિયા ગલવે ફોન કસ ઓર મે તે બે ફોન તરે બે ફલ કા ગુલા દાન ઇન્સર કરવાત

0: ખબરો કાઢી.
1: બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અસલામ અલૈકુમ. મેં ખબરગઢ પ્રોગ્રામ મેરેગ પ્રોગ્રામ કે મેં બદલ કરને નઝહત રશીદ મેરેગ પ્રોગ્રામ ગહી મેને મુહિમ સુરખી તક કે તેરેગા માલેગે મગુતા હેદમા કુરિય ગેંદા મશવાયકુ મગુતક દિમાય ફવા જમામ વે બડો મસલિયં હલ્લલી બિગિંદાને કમા રઈસ જમહુરિયા વિદાળ વિચે હદ્દુમતીગે દેવણ એરપોર્ટ ઇસ્તુ કલાદુગ તરગ્ગે કુરમની મે એ સરહદકી ઇક્તિસોદી ગુતુમવેસ નફા લિબેને સરહદક વુમુંકમા બિનારા ગેદુરવેરકમા ઉમરાની તરગ્ગ્યા બેહે વઝીર વિદાળ વિચે યુપીઆઈ તારફ કુરમ મિકુરવે મસેકતકી દેકોમગે દેમિદગુયં ઇક્તિસોદી અદી વેફારીગે ગુળુમ વર્ગદ કુરમ એળુણુ મુહિમ્મુ ફિયવળકમા ઇન્ડિયન રાજ્ય કંડાળવા ફુણવા સફીર વિદાળ વિચે ઈરાનાયકુ સુલ્હ કાયમ કુરમ અમેરિકાયન કુરમુંદા મસિકતા પુરસેળમા યહૂદી સરકારુગે ઇસ્વેરિં બોડુ ખરદેકો સિરુ કેમ્પેનિં હિંગમુંદા કમગા તુહમત કુરવા અમેરિકાગે નાયબ્રેસ જેડી વેન્સ યહૂદીન વરબોડ ફાડ વિદાળ વિજે દેં ખબર તોગે તફસીલ તકાકે કુરિય દાના માલેગે મગુતં હેદુમા કુરિય ગેંદા મશુવાકો મગુતક દિમાય ફવા જમામવી બોડો મસલ્લે હલ્લેલી બિગેંદાનિકમા રઈસુ જમહુરિયા ડોક્ટર મોહમ્મદ મુઈઝ વિદાળ વિજે ધ પલ્સ પોડકાસ્ટ સિલસિલાગે હતરવણ એપિસોડ ગ રઈસુ જમહુરિયા વણી ચાઇના સરકારગે હિલે હીક કુરિય ગેંદા માલેગે મગુત જમાની ફિમર તરગ્ગે કુરુમગે મશુવા અલિયળવાલ વફા વિમશુગે દશું હદણી માલિયા વિલે માલેગે મગુત ઇતુર તફસીલ વફીકા હામિદ
2: રાઇસ મામોનગે વેરકમગા માલેગા મગુતા તરગી કુરુમગે બોડુ મશ્રુએ કુરિય ગેંદવિકમ ફાહ કુરવા રાઇસુલ જમહુરિયા ડોક્ટર મોહમ્મદ મુઈઝ વિદાળવી એગે ફહોમ મગુતા રંગળ નુબેલેટ્ટી જમાંતકે દેખમા આદિ માલેગા આબાદી ઇતુરવે ગિના આદદેગે વેહિકલ તકાકુ મગુતા બેણુકુરા મિમવર ઇતુરવે મગુતાં હલાકવે દિયુમ ફદ ગિના કંતતકે કુરિમતવે મગુતોકા ફેમ્બુડુમ ફદ એતમ મસલતકે દિમાવિકમા રાઇસ વિદાળવી માલેગા મગુતક દિમાયફાવા મસલતક કોમિસ વરગે હલુતકે ગેણોમં એમનફાન હાઉસી મિનિસ્ટર ક હુને વિદવસવરા મેયર ક હુને વિદવસવરગા કુરે વિકન રાઇસ વાહા કુરેવિ એમે બોડુ કમકં એરોતિ મગુતોકા ફેમ્બુડુમગે મસલેં હલ્લે ગેણોકમા રાઇસ વિદાળવિ
3: ડોન્ટ વોટ પ્રોજેક્ટ્સ તકે કે ફિયાવહી તક બહાલેં કુરે ગેંદેવણુ એગે નતીજા સરંગળ અમા દન્નવાણી મિસાદક તિંગા તરુ દુવહો ફિંગડ નુહિંદી હુરી દોસ્ત કે દિયા એતન એજાવાન દિયા માજી કે તેરે વાદે કે દે તિંગ અડી રુતે કે ફિંગણ હિદિ કે નિયમ સાબ નતીજા ફેનુનો
2: માલેગ મગુતક દિમાફાવા જમામી બોડતે મસતં હલ્લુ કુરમટક મગુત જમાણી ફેમર તરગે કુરમ ચાઇના સરકાર ગે હિલે એહિ રિબિફાવા કં ફાહ કુરવા રઈસ વિદાળવી મે મશ્રુકે દશો માલેગે બાય મગુત તારુ અળાગે તરગે કુરપાણે કમ આદિ બાય મગુત ગા અતુરાગે તરગે કુરમ હમચેફાવા કમ વિદાળવી રઈસ વિદાળવી મે મશ્રુ કુરિય ગેંદની ડી વોટરિંગ સિસ્ટમ તક અલફાન ગે હાદિસા બેનુમા નિઝામ ત ગાયમ કો જમાણી ફેમર કમ રઈસ વિદાળવી મે મશ્રુ બેનુમા ફાસા હમજી અમલી મસકતા હમે ગેંદ્યુમા કુરંચે મસકેત કુરમુંતાકમા આદિ મે મસકે મિયાહરુ નિમેમાયર નુવત અન્નાહરુગે કુરીકોળ ફેશેણકમા ઉમ્મીદ કુરવાકમા વિસ રઈસ વિદાળવી મે રઈસ મામૂનગે દુવસ્વરુ કુરિય ગેંદ્ય મશ્રુ અફહુ દેં કુરિય ગેંદાણે મગુહેદુમગે એમ્મે બોડુ મશ્રુકન રઈસ વાહા કુરેવિ
3: જમાંતકેવિ બોડુ મસલે કમ્યાનને હાલ્લે એગે તરેગા હમે કેરી ફસેહા હિગ્ગામ અગુતકે લિબેની કિનુ ફેમ બોડુ મસલા હાલ્લોવે ડીઓટરી મસલા હાલ્લોવે અલિફાન નિયમ ઓર્ગેનિઝમ મસલા હાલ્લો કોરેવે પાકિન મસલા એ અદુક વિયર અગો હાલ્લે ગાસ દે મિંગોસ મિહાસ કો હાની ગોળિતા ઓગા નુના હિંગા બિગાવે ઓલે દુબમ ફસેહા વાણે ગોતક કં કામ જહી
2: રઈસ કે વાકફુલ ગવણી મિદિય સરકારુ અમીની મગુ મસકેત કુરિય ગેંદેર મવિસ મગુ નિમ્માફા ઓતી વર ફેમવર દક્કો કં ફાહ કુરવાફા એ મસકે નિમુણતન દેહર નુવણિસ તંતંગણ રેટિફા હોરિકમ ફાહકુરવા રઈસ વણી મિહારુ એ મગુ અલુમ મરામત કુરેન ચેફાવાકમ વિદાળુફા મોલ્ડિસ ટ્રાન્સપોર્ટ એન્ડ કોન્ટ્રેક્ટિંગ કંપની એમટીસીસી આ હવાલકોગેન અમીની મગુ મરામત કુરુમગે મસકેત્ત કુરમા તૈયારમુ દાકન સરકારમણી હામકુરવાફા આદિ માલેગે વશાગેન ઓન બોડત કુરફાણુ મગુ તરગી કુરમા મિહાર કુરિયગેંદા મસકેતુગે બોડુ બાય વણી નિમ્માલાફા
1: affordable home ownership scheme khasako gen public private partnership usulung hulumalega enha housing unit taragge kurma divehi fas